0: જીજી, અરવો બેન, અરવો કાકી, ઓ મારી લુગાઈ,
1: થારી સીડી બાંધુ થારી મરી ગયા, તુના માખા લુગાઈ ક્યાં કયો?
0: દેખ દેખ દેખ, મને તુકો જીજી કયો તો તું બોલી નહીં, અને પણ તુકો બેન કયો અને તબ બીન બોલી, અને કારણ મને તું કાકી કયો અર તબ બીન તું બોલી, ને લુગાઈ કયો તો કયો તુને સુણ્યો કયો વો?
1: વારે તું લુગાઈ કઈ ના હું સુણ્યા કરું, જીભ ની ખાઈ લેંગા થારી
0: છે. ચાલ ચાલ ચાલ ચાલ, અરે પોર્યા, અરે ગાડી માં સે રૂપિયા ના ઉંડા દે ઉંડા દે, મત પકડા ઉનકા, ના કલદાર ના જરા દાબી દે તો, અને ના બાંડ્યા બેલ કી જરા છમટીક મોડ, અને ઉના બિના પાઠા કી ગાડી જરા ગેર રે, અને કલદાર ના દચક.
1: કેવ રે ભાઈ, યા કઈ વાત આય, ઈ રૂપિયા ના કેમ ઉડાઈ રાય?
0: અરે વો પટેલ છે ની ગાડી માં, ઓકા આણો લગાણો, ઉનકા વાટે લુગાઈ લાવણો.
1: તુમરા પટેલ કા પાસ માં કેતરા કલદાર છે, કઈ આસામી અચ્છી છે?
0: અરે કઈ વાત કરો, ઉનકા યહાં એક એક ભૈંસી નાક પાછે બારા બારા હેલગા પાયડા ચલાય, ને મહી માંગને દુસરા ઘર જાવ.
1: ક્યો ભાઈ, તુમરો નાવ કઈ છે?
0: અરે મારો નામ ભુવાણ્યો છે.
1: ભુવાણ્યા ભાઈ, પટેલ કા યહાં મહી દૂધ કી કઈ કમી તો નહીં હોયગી મખ?
0: અરે મહી કી વાત, અરે મહી કી કઈ વાત છે, આમ એની એક તળાઈ ખોદાઈ દેવાય, ને ઓકામાં સારો ભૈંસી નાકો દૂધ નાખી દેવાય, ને એક ટાળ્યા બેલ કા ઓકા અંદર પટકી દેવાય, ને બેલ કા અલ્યાંગસી વલ્યાંગસી ફેર્યા કરાય, ને બેલ કા ફેરતા ફેરતા જબ ફૂલી જાય તો સમજનું કે માખણ આવી ગયો, ને એક બેલદાર કા બોલાય ને, ને ફેર ઉને માખણ કી દિવાલ ખડી કરનું. અને ભાભી, તમારો મન માખણ ખાણા કો હોય તો આસો કરજો, દોય હાથ ના કા પાછો બાંધી લેજો, ને જબાન કા આસી હેડી ના ચાય લેણું ખાઈ લેણું માખણ.
1: તો ભવાન્યા ભાઈ, તુમરા પટેલ કા યહાં રકમ ભાવ છે?
0: અરે ભાભી કી બાત, કઈ વાત છે, નીંતા નીંતા યદિ ખેત માં કદી બિચ્છો મિલી ગયો તો ઠીક છે, આ નહીં તો આપણા પાંવ તો પોસાઈ રહ્યો.
1: અચ્છા આસી વાત છે, રકમ ના ઘર માં છે કે નહીં? હઈ
0: રકમ, આ રકમ વકમ કઈ ઘર માં રાખતા, તો બેંક નામ જમા કરાયેલ છે. અરે ઓ પોર્યા, અરે સુન તો ની સાળ, અરે ઉના બિના પાઠા કી ગાડી કે રે, અને ઉને કલદાર ના કે દચક, અરે ઉના રૂપિયા ના ગોંડા દા, મત પકડ મત પકડ, અરે ઉના બાંડા બેલ કી જરા છમટીક મચક રે, છમટીક મચક.
1: હા તો ભાઈ, હું પટેલ કા યહાં બઠણા કે તૈયાર છે.
0: સહી માં તો ચાલ, વો પટેલ માં ગાડી જોણે ખડેલ છે, પડ છે તુમારો નાતરો લગે દેવાંગા, ને તુમ ઘર માં રાજ કરજો, અરે હમારો કઈ છે.
1: હા તો ભાઈ ચલો, હું રાજી છે નાતરો લગાવણો કો.
0: રાજી છે, વાહ વાહ, ચલો ચલો ચલો. અરે પટેલ, ઓ પટેલ, અરે દેખ રે યા ભાઈ રાજી હોઈ ગઈ રે.
2: અરે વાહ યાર,
0: તમારા ઘર બઠનક તૈયાર છે.
2: ઓહો
0: વાહ, મને કો ખૂબ ઝાંસા પટ્ટી દી.
2: અચ્છા,
0: હા, અને વાહ સમજાય કે તમારે આ ખૂબ રૂપિયો પૈસો છે.
2: વાહ યાર, તું તો બડો હોશિયાર છે રે.
0: અરે ફેર આ વાત થોડી છે. અરે ભાઈ, ઓ ભાઈ,
1: કઈ આય
0: અલ્યાંગ જાય પટેલ કા પાસ? હા આસો,
2: કહો થારું નામ કઈ છે?
1: મારો નામ ફુંદા છે, ફુંદા.
2: અરે વાહ, આયન ફુંદા ના કી તરફ તું છે? ઓ
1: તો સાહેબા, મક કરણ ફૂલ લઈ દેવ ગા.
2: અરે સાહેબ, કરણ ફૂલ લાવાંગા,
1: ઝુમકો લઈ દેવ ગા.
2: હું તો કરણ દ ભાઈ. અરે તું સિંગાડો બજા યાર, નાતરો લગા.

0: મજા સિંગાણો.
1: હા એ લો યો બજાયો હને. આપ તું હને પટલેણ હોઈ ગઈ.
2: આવ
1: આ વાલ્યાંગ આઈ જા, ઇનકા જોણા આઈ જા. અરે યો આસો યો ને યો યો હોઈ ગયો નાત.
2: હા તો મખ તુમ કરણ ફૂલ ઝુમકો લાવી દીજો.
3: હા બસ આસો કઈ નહીં, સબ તારો ઘરે જ હોઈ ગયો ને, સબ તુકો લાવી દેવાંગા
2: સાહેબા.